0: પ્રણાલીમાં 1503, બાગમતીમાં 1401 ર ગંડકી પ્રદેશમાં 662 જનામાં દેખીએકો વહાલે જાણકારી દીનુભએકો છ। વહાંકા અનુસાર કડા શીઘ્ર કુપોષણ ભયભ્યાકા બાલબાલિકા ખ્યાઉટે કરંગ દેખીને ખાલકા હુન્છન्। यस्तै શીઘ્ર કુપોષણ પણ સબૈભંદા બઢી મધ્ય પ્રદેશમાં 38948 જના બાલબાલિકામાં દેખીએકો પોષણ શાખા પ્રમુખ થાપાલે બતાઉનુ ભએકો છ। વહાંકા અનુસાર લુમ્બિનીમાં 17879, સુદૂરપશ્ચિમમાં 9344, કોશીમાં 6596, બાગમતીમાં 6480, કર્ણાલીમાં 5989 ર ગંડકી પ્રદેશમાં 2969 જનામાં દેખીએકો છ। શીઘ્ર કુપોષણ ભએકા બાલબાલિકા દુબ્લાઉને, ઉમેર અનુસાર તૌલ નહુને ર લુરે હુને ગર્છન्। તેરાથુમકો મેંગલુંગ નગરપાલિકાએ વૈદેશિક રોજગારીબાટ ફર્કેકા યુવાહરૂલાઈ લક્ષિત કરી ઉદ્યમશીલતા તાલીમ પ્રદાન કરેકો છ। ઉદ્યમ ર વ્યવસાય સંબંધી આધારભૂત જ્ઞાન સેવા પ્રદાન કરી ઉદ્યમશીલતા પ્રવર્ધન ગર્ન તાલીમ આયોજન કરીએકો હો। બબીતા રાયકો યો રિપોર્ટ।
1: તેરાથુમકો મેંગલુંગ નગરપાલિકાએ વૈદેશિક રોજગારીબાટ ફર્કેકા યુવાહરૂલાઈ લક્ષિત કરી ઉદ્યમશીલતા તાલીમ પ્રદાન કરેકો છ। ઉદ્યમ ર વ્યવસાય સંબંધી આધારભૂત જ્ઞાન સીપ પ્રદાન કરી ઉદ્યમશીલતા પ્રવર્તન ગર્ન તાલીમ આયોજન કરીએકો હો। 5 દિન સંચાલન ભએકો તાલીમમાં પાલિકાકા 25 જનાલે સહભાગીતા જનાએકા છન्, જસમાં વૈદેશિક રોજગારબાટ ફર્કેકા ર કેહી જાને તૈયારીમાં રહેકા યુવાહરૂ છન्। 18 વર્ષ વૈદેશિક રોજગારીમાં બિતાઉનુ ભએકા મ્યાંગલુંગ 1 દાહાલ ગાઉંકા બખત ભંડારીલે તાલીમલે આફ્નો ઠાઉંમાં વ્યવસાય સંચાલન ગર્ન પ્રેરણા मिलेको सुनाउनु भयो।
2: समग्रमा यो 5 दिनको बसाइबाट चाहिँ बेसिकमा चाहिँ सिकियो हैन, सफल व्यवसाय कसरी हुन सकिन्छ भन्ने कुरा। अब त्यो भन्दा अरु भनेको चाहिँ आफू कटिबद्ध भएर लाग्नु पर्यो, त्यो कुराहरु पनि सिकियो। ल म अलिकति पोजिटिभ तरिकाले नै आको र यो ट्रेनिङले अझ त्यसमा चाहिँ बल पुर्याएको छ। हेर्दैछु एउटा व्यवसायमा चाहिँ इन्भल्भ हुने चाँडै नै।
1: त्यस्तै नाङलुङ नगरपालिका 9 साबलाकी कमला तामाङले तालिम पछि भने उद्यमी बन्ने सोच आएको बताउनु भयो। सानो लगानीबाट पनि व्यवसाय शुरू गर्न सकिने कुरा भएको उहाँको भनाइ छ। तालिममा सिकेको व्यवसाय सञ्चालन सम्बन्धी सिपलाई व्यवहारमा उतार्न लोकल कुखुरा पालन गर्ने सोच आएको उहाँले सुनाउनु भयो।
3: यहाँ अब यस तालिममा चाहिँ हामीले रोजगारीहरू यसरी गर्नुपर्छ होइन, तालिमबाट सिकेको कुराहरूलाई धेरै राम्रो लाग्यो। काम हामीले गर्यौँ भने यहीँ पनि खर्च पर्छ, पैसाहरू निकाल्न सकिन्छ भन्ने कुरा सिक्यो। यो तेह्रथुम जिल्लामा अलिक त्यो लोकल कुखुराको अभाव छ कि, त्यो पालन गर्छु भन्ने सोच गरिरहेको छ।
1: तालिममा उद्यम सञ्चालन गर्ने तरिका, लगानी व्यवस्थापन, वित्तीय साक्षरता तथा बैंकिङ ऋण सम्बन्धी जानकारीका साथै मनोसामाजिक परामर्श समेत प्रदान गरिएको म्याङलुङ नगरपालिकाका सामाजिक विकास अधिकृत जगदीश सुवेदीको भनाइ छ।
4: हाम्रो स्थानीय स्तरमा सम्भाव्य उद्यम व्यवसायहरू के हुन सक्छन्, त्यसको पहिचान हामी कसरी गर्न सक्छौँ होइन, अब कुनै पनि व्यवसाय गर्नु पूर्व हामीले त व्यवसायमा त लगानी गर्नुपर्ने हुन्छ, त्यसैले त व्यावसायिक योजनाहरू बनाउने सन्दर्भमा पनि हामीले कुरा गर्यौँ। र अलिकति समस्याको रूपमा देखेको यो वैदेशिक रोजगारीबाट फर्के रहँदा र यहाँ फर्किँदा पनि अलिकति यो मनोसामाजिक समस्याले पनि कतिपय चाहिँ ग्रस्त हुनुहुन्छ भन्ने कुराहरू पनि हामी यो सेसन सञ्चालन गर्ने क्रममा चाहिँ उहाँहरूले छलफलमा उठाउनु भएको थियो। मनोसामाजिक परामर्श एउटा सेसन मात्र चाहिँ त्यसको बारेमा छलफलहरू अगाडि।
1: नगरपालिकाले रोजगारीमूलक सिप विकासका लागि अहिले सेवा क्षेत्रभित्रका नागरिकका लागि ब्युटिसियन, बारिस्टा, हाते ट्र्याक्टर मर्मत, ड्राइभिङ र कुक सम्बन्धी तालिम समेत सञ्चालन गरिरहेको छ। स्थानीयको क्षमता अभिवृद्धि र सिप विकास गरी स्वरोजगार प्रवर्धन गर्ने उद्देश्यले यी तालिम सञ्चालन गरिएको नगरपालिकाले जनाएको छ।